0: 30분
1: 정도. 아, 맞다. 기사만이 아주고 와, 원래 아선이 여보 이제고 살칼리는 어떤 거고? 아니, 살칼리 있는 거를 거슬리 닦는지 와르 살칼을 거꾸라오니 유아물라이 듣디 듣속해 장차 장면하고
0: 많이 안
1: 하는 거 아니지만 듣디 에스코 에스마무 자서 사는 김 살칼리 어떤 거 살칼리 진미는 거는 좀 와르 그 에스마무 हाम्रो पार्टीमा छ अहिले अहिले अहिले सबै नयाँ टिम
0: गरेको
1: छ हाम्रो यसले डाटाहरू खोजिराख्नको लागि आजको अहिलेको अहिले आजको भोलि नै यो विषयमा हामीले निर्णय लिनु पर्नको लागि चाहिँ एकदम सहजता भएको छ

0: નવા પ્રાયો ગંડા ધ્યાન દેવું સડકસીમાં અતિક્રમણ ન કરો સડકસીમામાં અટકા એવમ સ્થાયી સમસ્યાના નિર્માણ ન કરો સડકો નાળી થલ તથા પાણી નિકાસ બંધ હોવું ન દે સવારી ચલાવતા લેન અનુસાર પાલના કરો તો ગણાવ સવારી ચલાવતા ટ્રાફિક નિયમનું પાલન કરો સવારી સાધુમાં ઝુંબીર વા છતમાં બસીર યાત્રા ન કરો સડકો ક્ષમતા ભંડા બળી ભાર પ્રયોગ ન કરો જેબ્રા ક્રોસિંગ બાટો માતૃ બાટો કાપી કરો સડકો તત્કાળ મર્ધકુમાર ગણે કરો યાત્રાકો ક્રમમાં કોઈ સમસ્યા ભય નજીકો પ્રહરીલાઈ ખબર કરો
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ મૌસમ સંબંધી સહી સૂચના પ્રાપ્ત કરો સુરક્ષિત ભવિષ્ય નિર્માણ કરો મૌસમ તથા જળવાયુ સંબંધી સૂચના લીનીર દિને કરો મૌસમ પૂર્વાનુમાનની જાણકારી નિયમિત રૂપા લીને કરો પ્રાકૃતિક વિપદ જોખમ ન્યૂનીકરણમાં સચેત બનાવ જળવાયુ પરિવર્તનના અસર ઘટાડો સામૂહિક પ્રયાસ કરો વન સંરક્ષણ વૃક્ષારોપણમાં સક્રિય સહભાગીતા જણાવો ઉર્જા બચત સ્વચ્છ ઉર્જાનો પ્રયોગ બનાવો બાથરૂમ પ્રદૂષણ નિયંત્રણમાં જિમ્મેવાર બનાવો બાથરૂમ સંરક્ષણ કરો જીવન રક્ષા કરો આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલયે કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ
0: આર્થિક વર્ષ 2084 કા લાગી પ્રદેશમાં સંચાલન ગરીને આયોજના કાર્યક્રમકો લાગી પ્રસ્તાવ આપ્યો સંબંધમાં કૃષિ પ્રદેશ યોજના આયોગકો સૂચના
2: આયોજનાકો વર્ગીકરણ આધાર તથા માપદંડ નિર્ધારણ ર આયોજના બંધ વ્યવસ્થાપન કાર્યવિધિ 2082 બંધુ સ્થાનિક ભર પ્રદેશ કાર્યાલયબાટ આર્થિક વર્ષ 2083 કાર્યાલય હુને આયોજના કાર્યક્રમકો સંબંધમાં એક આયોગ મુખ્ય 2082 સાલ સૂચ નિર્ગતિ આયોજના બહુસૂચના પ્રણાલીમાં સ્થિત પ્રસ્તાવ આવાન ભયક નાથી 2083 સાલ વૈશાખ બાસઠ ઘટના પ્રણાલીકો પ્રયોગ માર્ફત આયોજના પ્રસ્તાવ પણ હોવા કૃષિ પ્રદેશ સરકાર માછકના કાર્યાલય સ્થાનિક તહોલાઈ જાણકારીકો લાગી યો સૂચના પ્રસારણ કરેલ છ સાથે આયોજના પ્રસ્તાવ સંબંધમાં સ્થાનિક નાગરિકને સંબંધિત સ્થાનિક તહોર સંસ્થાકો કાર્યક્ષેત્ર વિભાગીય સ્થાનિક તહો તથા આયોજનાકો સંબંધ કાર્યક્ષેત્રમાં રહેતો પ્રદેશ કાર્યાલયમાં સંપર્ક રાખવાનો અનુરોધ કર્યો છ પ્રસ્તાવ આગમન સંબંધી સૂચના વિસ્તૃત આયોગો વેબસાઇટ ppc.kc.gov.in હેઠળ સભામાં એસી સૂચના મારફત અનુરોધ કર્યો છે
1: કોશી પ્રદેશ સરકાર પ્રદેશ યોજના આયોગ વિરાટનગર નેપાલ
0: નાગરિક સહાયતા કક્ષ સંચાલન સંબંધી સૂચના અદણી સેવાગ્રહી મહાનુભાવોને યાતાયાત વ્યવસ્થા કાર્યાલયબાટ પ્રબંધની સેવા પ્રાપ્તિકો સહજીકરણકો લાગી નાગરિક સહાયતા કક્ષ સંચાલન કરેલો છ ઉક્ત કક્ષબાટ નિશુલ્ક સેવાહરૂ પ્રાપ્ત કરન સક્ષ સેવા પ્રાપ્તિકો લાગી નાગરિક સહાયતા કક્ષમાં સંપર્ક રાખવા અનુરોધ કર્યો છ સેવા પ્રાપ્તિમાં કોટીકો પ્રલોભન ન કરી આપણો સેવા લઈને હાર્દિક અપીલ કરદછ સેવા પ્રાપ્તિમાં કોઈ ગ્રાસ લાઈનમાં સુની અધિકાર કરેલી પ્રમુખ શર્મા કૃષિ સંપર્ક માધ્યમ સ્થાપ્યું છે
1: કૃષિ પ્રદેશ સરકાર આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય વિરાટનગર
0: બાલબાલિકાલાઈ લાગુ ઔષધ દુરૂપયોગ ઘટેલો છ
1: લાગુ ઔષધ સામાજિક અપરાધ હો કોઈ કસૈલી પ્રયોગ ન કરો બાલબાલિકાલાઈ લાગુ ઔષધકો પ્રયોગબાટ ટાળા રાખો બાલબાલિકાકો સંગતમાં ધ્યાન દો લાગુ ઔષધબાટ હુને હાની ર કાનૂની પરિણામકો બારેમાં જાણકારી દો બાલબાલિકાસંગ નિયમિત સંવાદ ગર્ને ગરો બાલબાલિકાલાઈ ઘરમાં માયા ર સમય દિને ગરો વિદ્યાલયમાં જીવન ઉપયોગી શિક્ષા દિને ગરો બાલબાલિકાકો સકારાત્મક ગતિવિધિલાઈ પ્રોત્સાહન કરો
2: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કૃષિ પ્રદેશ દ્વારા જનહિતમાં સારી સંદેશ
0: યૌન હિંસાબાટ બચો ર બચાઓ યૌનસન્ની હિંસા સામાજિક અપરાધ હો બાલબાલિકા યૌનસન્ની હિંસાકો જોખિમમાં હુન સક્છન હિંસા છિમેકી આફન્તો સાથીભાઇ પરિચિત નાતેદાર ર જોસુકીબાટ હુન સક્છ અભિભાવકલે આફ્ના છોરાછોરીકો વ્યવહાર ખ્યાલ રાખો બાલબાલિકાકો ચાલચલન પાણી બેહોરા અસ્વાભાવિક પરિવર્તન આએકો હુન સક્છ ત્યસ્તો પાઇએ ઉનીહરૂસંગ તત્કાલ કુરા ગરાઓ બાલબાલિકાસંગ નિયમિત સંવાદ ગર્ને ગરાઓ
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિત